0: You are listening to Geekmala. You are listening to Geekmala. On Lotus FM.
1: લોટસ એફએમ ની ગીતમાળાની શરૂઆત આજે આપણે કરી ગલગોટો થી. આશા કરું છું આપ સૌને પસંદ આવ્યો છે મોનાલી ઠાકુરના કંઠે, અને આવું જ સુમધુર સંગીત હજુ આપને બધાને પસંદ આવે એવું જુદું જુદું જુદું સંગીત ભેગું કર્યું છે. આશા કરું છું બધાનું ધ્યાનમાં રાખીને, બધાનો ટેસ્ટ થોડુંક અલગ, થોડું ફિલ્મનું છે, થોડા રાસ ગરબા, ઓફકોર્સ એનો નવરાત્રિ આપણે આંગણે આવીને ઊભી છે ઓલમોસ્ટ. તો ઘણું બધું સંગીત છે, ઘણા બધા પ્રકારનું. આશા કરું છું આપ સૌ પસંદ કરશો સાંજે 7 વાગ્યા સુધી. ગણે ટેક અ શોર્ટ બ્રેક હિયર નાઉ એન્ડ ધેન કમ બેક એન્ડ ગીવ યુ ધ ફૂલ બ્રેક ડાઉન ઓફ વોટ ધ શો ઇઝ લુક્સ લાઈક ટુડે.
0: You are listening to Geekmala. You are listening to Geekmala. Thursdays 6 to 7 p.m. Thursdays 6 to 7 p.m. on Lotus FM.
2: The Hollywood Bets exclusive Spinner Zonke prize drops gives you the chance to win your share of 2.5 million rand in cash and prizes. Bet 2 rand or more on selected pragmatic play slots every Monday, Tuesday and Thursday from 12:30 to 10:30 p.m. Make every drop count to catch the perfect prize. Join the spinning spectacular now. T's and C's apply. Hollywood Sportsbook is a licensed betting operator. No persons under the age of 18 years are permitted to gamble. Winners know when to stop. South African Responsible Gambling Foundation toll-free counseling line 0800 006 008 or WhatsApp HELP to 076 675 0710.
0: Arshu Desai on Lotus FM.
1: જી હા, લોટસ એફએમ પર આપ સૌ મને સાંભળી રહ્યા છો, આશિત દેસાઈને, અને કાર્યક્રમનું નામ છે ગીતમાળા. માત્ર લોટસ એફએમ પર દર ગુરુવારે, ઇફ યુ જસ્ટ જોઈન્ડ ઇન, વેલકમ ઇન ટુ ગીતમાળા. આઈ લુક ફોરવર્ડ ટુ ધ પ્લેઝર ઓફ યોર કંપની અપ અન્ટિલ 7 o'clock. આજના કાર્યક્રમનો વિસ્તારપૂર્વક પરિચય આપ સૌને આપું. ધ ફર્સ્ટ ફીચર કમિંગ અપ એટ 6:20 એન્ડ ઇટ્સ કોલ્ડ આજનો સુવિચાર. બેસિકલી ઇટ મીન્સ ધ થોટ ફોર ધ ડે, એઝ સિમ્પલ એઝ ધેટ. બહુ બ્યુટિફુલ થોટ ઓફ ધ ડે છે, આશા કરું છું જરૂર સાંભળશો અને પસંદ પણ કરશો. અને જે પણ આપ સૌ સાંભળો આની પર, આજના અમારા જે પણ આ કાર્યક્રમના ફીચર્સ હોય છે, બધા જ પોડકાસ્ટ કન્ટેન્ટ તરીકે લોટસ એફએમની વેબસાઇટ પર જાય છે. તો જ્યારે પણ મન કરે એકવાર ફરીથી સાંભળવાનું કે કોઈ સ્નેહીજનો સાથે શેર કરવાનું, તો જરૂર અમારી વેબસાઇટમાં જશો અને સાંભળશો અને શેર પણ કરશો અમારા પોડકાસ્ટ સેક્શનમાં. દીપા, હમણાં તો બીજું ફીચર આજનું શબ્દ કસોટી, બધાનું ફેવરેટ, અને ઇટ્સ બેસ્ડ ઓન એન ઇનકમ્પ્લીટ ગુજરાતી સેઇંગ. યુ પાર્ટિસિપેટ ઇન ઇટ યુઝિંગ અવર સ્ટુડિયો વોટ્સએપ મેસેન્જર. બહુ મજા આવશે, મલ્ટિપલ ચોઇસીસ છે અને એકદમ ઇન્ટરેસ્ટિંગ આજની કહેવત છે. ઘણા બધા લોકો મે બી એને રિલેટ પણ કરશે, તો હું આશા કરું છું જરૂર એમાં ભાગ લેશો. એન્ડ ઓફકોર્સ બે બહુ જ સરસ મજાની શાયરીઓ જે આપ સૌની સાથે શેર કરીશ. બટ બિફોર આઈ ગીવ યુ ધ કરેક્ટ આન્સર ફોર ધ શબ્દ કસોટી, ધેર ઇઝ ઇમ્પોર્ટન્ટ કમ્યુનિટી ઇવેન્ટ અનાઉન્સમેન્ટ એઝ વેલ, યુ નો, ફોર ધ પિતૃપક્ષ શ્રાદ્ધના જે ભજન ને પૂજા ને છે એ બધા. તો કાગળ પેન તૈયાર રાખવી હોય તો જરૂર રાખશો. અને હા, જેમ મેં કહ્યું એમ, બે બહુ જ સરસ મજાની શાયરીઓ આજનો આ કાર્યક્રમ સમાપ્ત થાય એની જસ્ટ પહેલા. તો એ પ્રકારનો બિઝી એક કલાક છે, એમાંથી પા કલાક તો ઓલમોસ્ટ જતો રહ્યો છે. લેટ્સ મેક ધ મોસ્ટ ઓફ ધ રિમેનિંગ ટાઈમ દેટ વી હેવ. એન્ડ ઓફકોર્સ વેન આઈ બ્રિંગ ધ કર્ટન્સ ડાઉન વિલ બી ન્યૂઝ વન્સ અગેન. દેટ્સ ગોઈંગ ટુ બી વિથ ટ્રેસી અને કૃષાંગી રાધેની સાથે કાર્યક્રમ આજનો અમારો ટોક શો સાંભળવા મળશે. ત્યારબાદ 7 અને 9 ની વચ્ચે એ પ્રકારના લગભગ આ 3 કલાક છે. હમણાં આજના દિવસનું આવતું ગીત આપ સૌની સમક્ષ રજૂ કરું છું. આદિત્ય ગઢવીનું આ એક નવું જ ગીત છે, હું આશા કરું છું આપ સૌ પસંદ કરશો. માં અંબાનું, અને ઇટ્સ અ સિનેમેટિક ફિલ્મ, યુ નો, કે અંબા ધ કોલિંગ એમાંથી લેવામાં આવ્યું છે.

0: વચન દીધું એટલે પાડવાનું પાક્કું, મને વિશ્વાસ છે તમે મને ભણવા તો દેશો છો. ભણવા તો દેશો ને,
1: You are listening to Geek Mom.

અંબા લોટસ એફએમ પર આપ સૌ સાંભળી રહ્યા હતા. આશા કરું છું આપ સૌને પસંદ આવ્યું છે. આદિત્ય ગઢવેનું એકદમ લેટેસ્ટ રિલીઝ છે અને જી હા, બહુ જ સુંદર મજાનું હતું. એ સાથે જ સમય થઈ ગયો છે આજના એક સૌથી પહેલા વિભાગનો. ઇટ્સ કોલ્ડ આજનો સુવિચાર. સો દેટ્સ વોટ ઇટ ઇઝ, દેટ્સ વોટ વી ગોઈંગ ટુ ડુ. આજનો સુવિચાર બેસિકલી મીન્સ ધ થોટ ફોર ધ ડે. વેરી સિમ્પલ, વેરી બ્યુટિફુલ. હોપ ઓલ ઓફ યુ એન્જોય ધીસ વન. ઇટ ગોઝ સમથિંગ લાઈક ધીસ. દરેક દિવસે જીત તો નથી આવતી, દરેક દિવસે જીત તો નથી થતી, પણ દરેક દિવસે કરેલી મહેનત જીત તરફ જરૂર લઈ જાય છે. દરેક દિવસે જીત તો નથી થતી, પણ દરેક દિવસે કરેલી મહેનત જીત તરફ જરૂર લઈ જાય છે. દરેક દિવસે મીન્સ એવરી ડે, દરેક મીન્સ એવરી, અને દિવસે મીન્સ દિવસ, વિચ ઇઝ અ ડે. જીત, વિન, યુ નો વિક્ટરી તો નથી થતી. ઇટ ઇઝ નોટ પોસિબલ. ઇટ્સ નોટ પોસિબલ ટુ હેવ અ વિક્ટરી એવરી સિંગલ ડે. યુ નો યુ કાન વિન યોર ડે એવરી સિંગલ ડે. વી ડુ ઓલ હેવ અપ્સ એન્ડ ડાઉન્સ. દેર આર ગુડ ડેઝ, બેડ ડેઝ, રિયલી બેડ ડેઝ, રિયલી ગુડ ડેઝ, એવું હોય છે. સો દેટ્સ હાઉ લાઈફ ઇઝ. સો દરેક દિવસે જીત તો નથી, યુ ડોન્ટ વિન એવરી સિંગલ ડે, પણ બટ દરેક દિવસે એવરી સિંગલ ડે કરેલી મહેનત. Mehnat is hard work. Kareli is something that you, if you put in hard work, all your hard work, your efforts, but all the efforts that you have put in every single day, jeet taraf jarur lai jai chai. Jeet is victory. Taraf, towards it, jarur, definitely lai jai chai, takes you. So what this basically means that, ઓફ કોર્સ યુ કાન્ટ વિન એવરી સિંગલ ડે, દરેક દિવસે જીત તો નથી થતી, પણ દરેક દિવસે કરેલી મહેનત, બટ ધ હાર્ડ વર્ક દેટ યુ પુટ ઇન એવરી સિંગલ ડે, દરેક દિવસે જીત તરફ જરૂર લઈ જાય છે. ઇટ ડેફિનેટલી ટેક્સ યુ ટુવર્ડ્સ વિક્ટરી. સો યુ લેઇંગ અ પાથ ફોર ઇટ, યુ લેઇંગ અ ફાઉન્ડેશન ફોર ઇટ. સો વર્ક હાર્ડ, યુ ગોન હેવ ગુડ ડેઝ, યુ ગોન ટુ હેવ બેડ ડેઝ, અપ્સ ડાઉન્સ, યુ નો ઓલ ધ થિંગ્સ દેટ ગો ઓન ઇન એવરીબડીઝ લાઈફ, બટ your hard work will eventually lay the foundation, or it's already the path towards victory. You will reach your goal. So that's the suvichar for today. Pasand aavyo hoy to jarur ek var fariti sambhalcho, tamara snehi jano sathe pan sambhalcho. Lotus FM ni amari website ma jaine podcast section ma jarur sambhalva malshe. To hamna aajna divas nu aavto geet 6:30 ni aaspas shabd kasodi che, bhulta nahi. Hamna aajnu geet che aavto, actually કૃષ્ણ ભજન એક મેશઅપ છે જીગરદાન ગઢવીના કંઠે. આશા કરું છું પસંદ આવશે. દેર આર સમ રિયલી બ્યુટિફુલ વન્સ.

શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. જી હા, લોટસ એફએમ ના અમારા ગીત માળા પર આપ સૌ આ એક ભજન મેશઅપ સાંભળી રહ્યા હતા. આશા કરું છું પસંદ આવ્યું છે. જીગરદાન ગઢવીના કંઠે હતું. આજે એક દોઢેક મિનિટ વહેલી શબ્દ કસોટી ચાલુ કરી દે. હોપ ઓલ ઓફ યુ ડોન્ટ માઇન્ડ. અને એમાં તમે પાર્ટિસિપેટ કરી શકો છો અમારા સ્ટુડિયોના વોટ્સએપ મેસેન્જરમાં. સો ધ નંબર ટુ ડાયલ ઇઝ 071-613-7803 પર આપ સૌ મને જરૂર મેસેજ મોકલશો. પ્લીઝ ટ્રાય એન્ડ કીપ ઇટ એઝ સિમ્પલ એન્ડ શોર્ટ એઝ પોસિબલ. યોર આન્સર, યોર નેમ એન્ડ લોકેશન, દેટ્સ ઓલ આઈ એમ લુકિંગ ફોર. તો ઇટ વિલ ગીવ અસ ચાન્સ ટુ અનાઉન્સ એઝ મેની નેમ્સ યુઝિંગ ધ લીસ્ટ અમાઉન્ટ ઓફ ટાઈમ. દેટ્સ વોટ ધ હોલ આઈડિયા ઇઝ. એન્ડ ઓફકોર્સ શબ્દ કસોટીમાં બધાને જ ઇન્વોલ્વ કરશો. આજુબાજુમાં જેટલા લોકો હોય, ખાસ કરીને જે યંગસ્ટર્સ હોય એ લોકોને ડુ એક્સપ્લેન ટુ ધેમ. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ એઝ વેલ ટુ એક્સપ્લેન વન્સ આઈ યુ નો dissect the Shabd Kasoti and give you the correct answer. And before I do that, there is an important community event announcement as well. So, humna Shabd Kasoti mate taiyar hasho e bhi aasha rakhu chu. And aajni Shabd Kasoti ek adhuri Gujarati kehvat par chhe. So, it's based on an incomplete Gujarati saying. I'm going to be telling you, I'm sharing this saying with you. Of course, four options, multiple choices. Bahu maja aavshe. It's a very simple one. You can even take a guess. It'll remain our secret if you don't get it right. Don't worry. સાચો હશે જવાબ. ઇફ યુ હેવ ઇટ કરેક્ટ, ગોઈંગ ટુ ટેલ એવરીબડી આશિત ગોટ ધ આન્સર કરેક્ટ વે. એવું તો જરૂર ભાગ લેશો. ધ ગુજરાતી વર્ડ ખાલી જગ્યા મીન્સ બ્લેન્ક. એન્ડ લેટ મી ટેલ યુ, ઇટ્સ ધ વેરી ફર્સ્ટ વર્ડ દેટ આઈ એમ લુકિંગ ફોર ટુડે ફ્રોમ ઓલ ઓફ યુ. ધ ફર્સ્ટ વર્ડ ઓફ ધીસ ઇનકમ્પ્લીટ ગુજરાતી સેઇંગ. સો હિયર ઇટ ગોઝ. ખાલી જગ્યા અને પ્રકૃતિ સાથે જ જાય. ખાલી જગ્યા અને પ્રકૃતિ સાથે જ જાય. વન્સ અગેન, ખાલી જગ્યા અને પ્રકૃતિ સાથે જ જાય. ફર્સ્ટ ચોઇસ હાસ્ય, સેકન્ડ ચોઇસ ગુસ્સો, થર્ડ ચોઇસ આંસુ અને ફોર્થ ચોઇસ પ્રાણ. ખાલી જગ્યા અને પ્રકૃતિ સાથે જ જાય. ઇઝ ઇટ હાસ્ય? ઇઝ ઇટ ગુસ્સો? Is it aansu or is it pran? 071-613-7803 par tamara jawab lakhine mane mokalcho. Ane e darmiyan ek geet aap sauni samaksh raju karu chu. Aasha karu chu aap sauni pasand aavshe. Aditya Gadvi na kante je, aavo nar nar.

આવો નરનાર આદિત્ય ગઢવીના કંઠે શબ્દ કસોટી દરમિયાન માત્ર લોટસ એફએમ ની. માત્ર લોટસ એફએમ ની આ ગીતમાળા પર આપ સૌને સાંભળવા મળી હતી. આશા કરું છું પસંદ આવ્યો હશે. ગીતમાળાનો આજનો પ્રશ્ન, અધૂરી કહેવત બેસિકલી, ખાલી જગ્યા અને પ્રકૃતિ સાથે જ જાય. પહેલી ચોઇસ હાસ્ય, બીજી ચોઇસ ગુસ્સો, ત્રીજી ચોઇસ આંસુ અને ચોથી ચોઇસ પ્રાણ. સાચો જવાબ આપું એની પહેલા અગત્યની એક અનાઉન્સમેન્ટ પર છે કમ્યુનિટી ન્યૂઝની, તો ઇવેન્ટની બેગ યોર પાર્ડન, તો એ પણ આપ સૌની સમક્ષ કરીશ. બટ ફર્સ્ટ અપ લેટ મી ગીવ યુ ધ નેમ્સ ઓફ પીપલ હુ ગોટ ધીસ વન કરેક્ટ ટુડે. ફર્સ્ટ અપ આઈ હેવ રેખા ફ્રોમ રેઝોઆ હિલ્સ, દેન આઈ હેવ કરેક્ટ આન્સર ઓલ્સો કમિંગ ફ્રોમ પ્રીતિબેન, યોગીભાઈ પંચાલ એન્ડ યાશિતા એન્ડ પ્રેમલાલ ડર્બનથી, હિમેશ મણિકા ગોવન રેઝવા હિલ્સ ડર્બનથી, ભાવ

0: coming from Manjuben Patel, Veera Jiram ane Dhansukh Bhai, badda Cape Town thi. Also Chandravati Ghiwala, Amberfield Centurion thi. Ane tyar baad no aaje sacho jawab che. Oh, there we go. It's split over a lot of various options today. So it's a nice thing to see. I have correct answer also coming through from Hansaben Amanzim Toti thi. Daksha from Ogdeen, Jyoti Kalidas, emno pan sacho jawab che. Ane ji ha, atla lokona aaje sache jawab che. My sister all the way from Houston, Texas. Khub dhanyavad ne aabhar aap savno. Ahiya ek nanakdo break, tyar baad hun fari pacho aap savni samaksh hajar thaish. Ane શબ્દ કસોટીનો ખુલાસો કરીશ, પણ એની પહેલા અગત્યની કમ્યુનિટી ઇવેન્ટની જે અનાઉન્સમેન્ટ છે એ પણ થશે. સો યુ આર ગોઈંગ ટુ ટેક અ શોર્ટ બ્રેક નાઉ.
1: યુ આર લિસનિંગ ટુ ગીતમાલા. યુ આર લિસનિંગ ટુ ગીતમાલા. થર્સડે 6 ટુ 7 પીએમ. થર્સડે 6 ટુ 7 પીએમ ઓન લોટસ એફએમ.
2: Sharpen your competitive edge and get ready for the next installment of the Tournament of Champions. Do battle on the biggest stage and prepare for an epic showdown as you fight for your share of the 500,000 Rand prize. Bet 2 Rand or more on selected spinner Zonke slot to blaze a trail to the top of the leaderboard and claim victory.
3: T's and C's apply. Hollywood Sportsbook is a licensed betting operator. No persons under the age of 18 years are permitted to gamble. Winners know when to stop. South African Responsible Gambling Foundation toll-free counseling line 0800 006 008 or WhatsApp HELP to 076 675 0710.
1: You are listening to Geek Mala.
0: લોર્ડ્સ એફએમની આ ગીતમાળા છે. સમય થયો છે આપ સૌની સમક્ષ આજની કમ્યુનિટી ઇવેન્ટ અનાઉન્સમેન્ટ કરવાની. એન્ડ દેટ ઇઝ ફ્રોમ ધ શ્રી સપ્તા મંદિર માઉન્ટ બેટન ડ્રાઈવ રેઝોર હિલ્સ. એન્ડ દે હેવ સ્ટાર્ટેડ ધીસ. ઇફ યુ રિમેમ્બર લાસ્ટ વીક પણ મેં અનાઉન્સ કરેલું કે પિતૃપક્ષ અને શ્રાદ્ધ ભજન્સ સ્ટાર્ટેડ ડેલી. ઇટ્સ ફોર ડેલી એન્ડ ઇટ સ્ટાર્ટેડ ફ્રોમ ધ 26th ઓફ સપ્ટેમ્બર ગોઈંગ ઓન અન્ટિલ 9th ઓફ ઓક્ટોબર. ભજન, આરતી, થાળ એન્ડ શાંતિ પાઠ યુ નો થાય છે. એન્ડ 1830 until 1930. Shravan Pitru Amas Bhajan, Saturday the 10th of October from 1600 until 1700 hours. Mahaprasad, which is Safa, will be served thereafter. These will be provided by the Mandir. Participating families are requested to bring their prasad. Various other details. You may get in contact for Aarti bookings with Ansuya Ben on 072-478-0725. Nanakdo break lo ju ne pachi sacho jawab lein aavu chu. Shabd kasoti no. Aap sau mate matra Lotus FM par.
1: You are listening to Geek Mala. You are listening to Geek Mala. Thursday, 6 to 7 p.m. Thursday, 6 to 7 p.m. on Lotus FM.
0: લોરિસ એફએમ ની આ ગીતમાળા છે. આપ સૌને શબ્દ કસોટીનો સાચો જવાબ આપવાનો સમય થઈ ગયો છે. એન્ડ વિથ દેટ અનફોર્ચ્યુનેટલી આઈ હેવ સ્ટોપ ટેકિંગ ઓલ ધ યુ નો કોલ્સ ઓર મેસેજીસ બેસિકલી ફોર શબ્દ કસોટી. અને થોડા લોકોના સાચા જવાબ આવ્યા છે. વાઇલ આઈ વોઝ ડુઈંગ આઈ એમ થિંકિંગ કે દેર ઇઝ અ પર્ટિક્યુલર વર્ડ દેટ પોપ્સ અપ અને મેં ટ્રાય કર્યું કે યુ નો આઈ થિંક ઇટ્સ એન ઓટો કરેક્ટ સો ઇટ જસ્ટ બ્રિંગ્સ અપ લાઈક દેટ સો પીપલ હુ ગોટ ધીસ વન કરેક્ટ. I have also, I think, Ajit Desai and family, Amshlangati, Ramola Desai Tongati, Los Angeles, Thi Sacho Joab Che, Meera Icha Ramno, Anne, Mohini Kassin, Yutin Haiti. Emno Pan Sacho Joab Che. So thank you very much to all of you for participating in such big numbers. And you can add maybe, I think, about another 15%, you know, Jitla Lokona Me Naam Announce Karya Any Andar. So that's how many people participate today. Fantastic. Khub khub dhanyavad ne aabhar. Incomplete saying. It goes, the first word is blank, of course. So it is Khali Jagya Ane Prakriti Saathej Jai. Hasya Gusso Aansu અને પ્રાણ. ખાલી જગ્યા ઇઝ બ્લેન્ક. અને મીન્સ એન્ડ પ્રકૃતિ, યોર નેચર, તમારો સ્વભાવ. સાથે જ જાય, બોથ ગો ટુગેધર, સાથે જવું, યુ નો સાથે ઇઝ ટુગેધર, જાય ગોઝ. હાસ્ય, લાફ્ટર. ગુસ્સો, એંગર. આંસુ, ટીયર. અને પ્રાણ, યોર લાઈફ સોર્સ, યોર લાઈફ ઇટસેલ્ફ. સો ધ કરેક્ટ આન્સર ઇઝ

પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય. એવું છે કે સ્વભાવ સ્વભાવ બદલાય એ બહુ મુશ્કેલ છે. સ્વભાવ બદલાવો બહુ જ મુશ્કેલ છે. યુ નો કે તમારો પ્રાણ જતો રહેશે પણ તમારી પ્રકૃતિ નહીં જાય. યોર નેચર, યોર સર્ટન હેબિટ્સ, યોર વેઝ ઓફ ડુઈંગ થિંગ્સ વિલ જસ્ટ નોટ ગો. યોર લાઈફ વિલ ગો બીકોઝ ઓફ ઇટ, ઓર બિફોર યુ કુડ બ્રિંગ અબાઉટ અ ચેન્જ. બટ મોસ્ટ લાઇકલી યુ નો દેટ હેબિટ, પ્રકૃતિ તમારી નહીં જાય. કે સ્વભાવ બદલાવવો બહુ મુશ્કેલ છે, પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય. આ આજની શબ્દ કસોટી હતી. આશા કરું છું પસંદ આવ્યું હોય. અને એ સાથે જ આજના દિવસનું આવતું ગીત ઘાઘરો, ઋત્વી પંડ્યાના કંઠે, માત્ર લોટસ એફએમની ગીતમાળા પર.

ગાગરો લોટસ એફએમ ની ગીત માળા પર આપ સૌ સાંભળી રહ્યા હતા. આશા કરું છું જરૂર પસંદ આવ્યો છે. જસ્ટ અ ક્વિક રિમાઇન્ડર, ન્યૂઝ ધેટ્સ કમિંગ અપ ઓન ટોપ ઓફ ધ અવર ઇટ્સ ગોઈંગ ટુ બી વિથ ટ્રેસી વન્સ આઈ બ્રિંગ ધ કર્ટન્સ ડાઉન ઓન ધીસ એડિશન ઓફ ગીત માળા, ફોલોડ બાય અવર ટોક શો બિટવીન 7 and 9 એ કૃષાંગી રાધેની સાથે સાંભળવા મળશે. જરૂર સાંભળશો, બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહે છે અને આપ સૌને મજા આવશે. હમણાં આજનો આ કાર્યક્રમ આગળ વધારીએ. આજના દિવસનું આવતું ગીત વન ઓફ માય ફેવરિટ વન્સ. હું નાનકડો હતો જ્યારે ત્યારથી ઘણા બધા આની ઘણી બધી સ્ટોરીઓ છે મારી પાસે, બટ યુ નો હવે આ થોડુંક અલગ મ્યુઝિક સાથે આવ્યું છે તો આશા કરું છું આપ સૌ પસંદ કરશો. ઝમકુડી રે ઝમકુડી.

0: શું મજા આવે છે?
1: ઝમકુડી રે ઝમકુડી, જ્યાં એક રાજા ને નવ નવ રાણી, એવું હતું એકવાર. આશા કરું છું આપ સૌને પસંદ આવી હશે. એ સાથે જ કાર્યક્રમ અહીંયા આગળ સમાપ્ત થવા આવે છે. ઇટ્સ ટાઈમ ટુ સે ગુડ બાય, નોટ રાઈટ નાઉ બટ ઓલમોસ્ટ ટાઈમ ટુ સે ગુડ બાય. આજના દિવસનું આ છેલ્લું ફીચર છે. આશા કરું છું આપ સૌને જરૂર પસંદ આવે. ઇટ્સ હિયર્સ વેર આઈ શેર ધીઝ યુ નો અમેઝિંગ શાયરીઝ. I call them amazing. મને ખૂબ પસંદ આવે છે એટલે હું આપ સૌની સાથે શેર કરું છું. સો ટુડેઝ વન આ વેરી ડિફરન્ટ ફ્રોમ વોટ યુ યુઝ્યુઅલી હિયર. હું જે આપ સૌની સાથે શેર કરું છું એના કરતાં થોડીક અલગ છે. આશા કરું છું આપ સૌ પસંદ કરશો, ખાસ ધ્યાન ફરમાવશો. આજની આ પહેલી શાયરી કે અમે શબ્દોમાં મન ઠાલવ્યું એ ફરિયાદ સમજી બેઠા. અમે શબ્દોમાં મન ઠાલવ્યું એ ફરિયાદ સમજી બેઠા, હજી તો પહેલું જ પાનું ફેરવ્યું ને એ ધીરજ ખોઈ બેઠા. અમે શબ્દોમાં મન ઠાલવ્યું એ ફરિયાદ સમજી બેઠા, હજી તો પહેલું જ પાનું ફેરવ્યું ને એ ધીરજ ખોઈ બેઠા. ધ સેકન્ડ વન ટુડે શોર્ટ છે, બહુ સરસ છે, સમજશો. એક ખાસ શબ્દ છે, તું અંતરમાં છે. તું અંતરમાં છે, પછી તારાથી અંતર ક્યાંથી હોય? તું અંતરમાં છે, પછી તારેથી અંતર ક્યાંથી હોય? આશા કરું છું આપ સૌને પસંદ આવી હશે, અને જો પસંદ આવી હોય, શેર કરવી હોય, એકવાર ફરીથી સાંભળવી હોય તો તમને ખબર છે લોટસ એફએમની વેબસાઇટમાં જવાનું, પોડકાસ્ટ સેક્શનમાં જઈને ફરીથી એ જ સાંભળવાની અને સ્નેહીજનો સાથે શેર કરવાની. હમણાં આજના દિવસનું આ સેકન્ડ લાસ્ટ ગીત આશા કરું છું પસંદ કરશો, ઝૂલણ મોરલી વાગી રે, માત્ર લોટસ એફએમ પર.

ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર, એ સાથે જ આજનો આ કાર્યક્રમ અહીંયા સમાપ્ત થાય છે. એટલે કે આજના દિવસનું હવે છેલ્લું ગીત રજૂ કરીને આપ સૌની રજા લઉં છું. આવતા ગુરુવારે ફરી પાછો નહીં મળું. જી હા, થોડીક રજા લઈને જઈ રહ્યો છું, અગત્યનું કામ છે, પણ જલ્દી જઈને જલ્દી પાછો આવીશ ને આપ સૌની સેવામાં હાજર થઈ જઈશ. તો આપ સૌને મારા તરફથી આજે ખૂબ શુભરાત્રિ. હોપ વેર એવર યુ ટ્યુન્ડ ઇન ફ્રોમ, મજા આવી હશે આપ સૌને. આજનો આ કાર્યક્રમ પસંદ આવ્યો હશે, સંગીત પસંદ આવ્યો હશે. જો કંઈ પણ ભૂલચૂક થઈ હોય તો તમારી માફી માંગું છું, અને આશા કરું છું કે પ્રભુનું કહ્યું કર્યા કરશો, ફળની આશા કર્યા વગર કર્મ કર્યા કરશો. આજના દિવસનું આ છેલ્લું ગીત એકવાર ફરીથી આદિત્ય ગઢવીના કંઠે, ઇટ્સ ફીચરિંગ આદિત્ય ગઢવી બેસિકલી, અને એના બોલ છે હારે દાણ માંગે. તો આજના હમણાં સમાચાર સાંભળવા મળશે આ ગીતની બાદ ટ્રેસીની સાથે, અને એની તુરંત બાદ આજે અમારો ટોક શો છે. સો સ્ટે ટ્યુન ફોર દેટ બિટવીન 7 and 9, ઇટ્સ ગોઈંગ ટુ બી વિથ શાંગી યાગે રાધે, ને બહુ જ મજા આવશે. હમણાં આજના દિવસનું આ છેલ્લું ગીત, હું ફરી પાછો મુલાકાત જલ્દી જ કરીશ. આપ સૌની સમક્ષ જો આજની આ ગીતમાળાનું ગીત રજૂ થાય તો